અસલામે ઇશ્કમ હ્યા ગીતા ઉપરાંત આરબીડી ફીચર કરતા નિંડી કારણ સ્મૂથ અંકા આણી હી સગળી ઘેઉન આલુ ચાટ હે ગીત.